નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. મારા વાલા શ્રોતાઓને શીતલ પટેલના પ્રણામ. આજે 103.1 FM આકાશવાણી એડિલેડના માધ્યમથી હું તમને અવનવી વાતો, મનોરંજન, જ્ઞાનવર્ધક એટલે કે ઇન્ફોર્મેટિવ અને એન્ટરટેનિંગ પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ગુજરાતના એક શહેર અમદાવાદ વિશે, તેનો ઇતિહાસ જાણીશું અને પછી આપણે સરસ અમદાવાદના ગીતો સાંભળીશું. તો આપણે શરૂ કરીએ એક ગીતથી.

વેલકમ બેક મિત્રો. આજે આપણે વાત કરીશું અમદાવાદ વિશે. ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને વસ્તી પ્રમાણે ભારતનું 5મા અને શહેરી વસ્તી પ્રમાણે 7મા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે. 1960થી 1971 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. તમે અમદાવાદની તો ઘણી બધી પોળો ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા હશે. અંગ્રેજ શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યો. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અગત્યનો ભાગ રહ્યો. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું. અહીં સ્થપાયેલા ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે તેને માન્ચેસ્ટર ઓફ ધી ઇસ્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ વિસ્તાર આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. તે વખતે અણહિલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણિનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકી વંશનું રાજ 13મી સદી સુધી ચાલ્યું. ત્યારબાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા વંશના હાથમાં આવ્યું. સન 1411માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફર ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદ શાહે પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી અમદાવાદ રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાવા લાગ્યું. અહમદ શાહે 26 ફેબ્રુઆરી 1411 રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો. તેણે નવી રાજધાની 4 માર્ચ 1411 રોજ નક્કી કરી હતી. દંતકથા અનુસાર અહમદ શાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાને કૂતરાનો પીછો કરતા જોયું. સુલતાન, કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટે સ્થળની શોધમાં હતા, તેઓ આ બહાદુરીના કારનામાથી પ્રભાવિત થઈને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે. જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહને સહર બસાયા. ઈસવીસન 1487માં અહમદ શાહના પૌત્ર મહંમદ બેગડાએ અમદાવાદની ચોતરફ 10 કિલોમીટર પર મિતીનો કોટ ચડાવ્યો, જેમાં 12 દરવાજા અને 189 પંચકોણી બુરજોને સમાવેશ થાય છે. ઈસવીસન 1553માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ પર મુઝફ્ફર ફરીદ લોકોને ફરીથી કબજો લઈને મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમિયાન અમદાવાદ રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું, જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું હતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમિયાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ 1758 સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું. ત્યારબાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠાકાળ દરમિયાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશવા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યા. કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું માન્ચેસ્ટર પણ કહેવાતું હતું. મિત્રો, આપણે વાતો તો આગળ કરતા રહીશું, તો ટાઈમ થયો છે એક ગીત સાંભળવાનો, તો સાંભળીએ.

0: Asian fusion and authentic Indian. With a relaxing seating arrangement for dine-in and takeaway options at our two locations, Mother India Kitchen, Port Road, Alberton 08711-26878 and Cinnamon Curry, Findon Road, Woodville South 08708032201. You can contact for your private or official functions. We are proudly announced that Mother India Kitchen and Cinnamon Curry are the sponsors of this program.
1: Seeking a genuine assortment of spices and authentic Desi products? If so, a visit to Royal India Groceries is indispensable. Transporting you to the heart of India, it offers an exploration into Desi culture. Situated on Marion Road in South Plympton, Royal India Groceries welcomes visitors 7 days a week. For any queries or further information, please reach out on 0883710051.
2: Welcome back, મિત્રો. આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતનું શહેર અમદાવાદ વિશે. મે 1960થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યું. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. 1974માં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના છાત્રાલયના ભોજનાલયમાં દરમાં 20% વધારો થતો તેનો વિરોધ શરૂ થયો, જે નવનિર્માણ આંદોલનમાં પરિણમ્યો અને ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ અને એકમાત્ર એકવાર ચૂંટાયેલા મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આંદોલનને કારણે રાજીનામું આપવું પડ્યું. 1980ના દાયકામાં, 1981માં અને 1985માં અનામત વિરોધી આંદોલનો થયા. આ આંદોલનને કારણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે રમખાણો થયા. 2001ના ધરતીકંપમાં શહેરના 50 જેટલા બહુમાળી ઇમારતો ધરાશયી થઈ અને 752 લોકોના મૃત્યુ થયા. તેના પછીના વર્ષે 3 દિવસ સુધી 2002ના ગોધરાકાંડની અસર રૂપે હિન્દુ મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યા. 2007થી 2010 દરમિયાન સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી. 2009માં અમદાવાદ શહેરમાં BRTSની સુવિધા શરૂ થઈ, જેને લીધે શહેરમાં માર્ગ પરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશા નાગરિકોનું અંતર ઘટી ગયું છે. અમદાવાદ આજે દીખતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વ ઔદ્યોગિક વિકાસ થયો છે, જ્યારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલું છે. જૂનું શહેર ગીચ છે, જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તાવાળું છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભૂષણોને લગતા ઉદ્યોગો મુખ્ય છે. અમદાવાદ પશ્ચિમ ભારતના ઉત્તર મધ્ય ગુજરાતની સમુદ્ર સપાટીથી 53 મીટર ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી 56,33,927 હતી, જે અમદાવાદને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું 5મા ક્રમનું શહેર બનાવે છે. સરદાર પટેલે અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે કોચરબ આશ્રમની સ્થાપના કરી, જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે, અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો છે, જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ 1920માં અમદાવાદમાં કરી. ડૉક્ટર વિક્રમ સારાભાઈનો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર એટલે કે ઇસરો, ટેક્સટાઇલ સંશોધન કેન્દ્ર એટલે અટીરા અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા PRL અમદાવાદમાં સ્થપાયા. કસ્તુરભાઈ લાલભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય એટલે કે LD એન્જિનિયરિંગ અને LD આર્ટ્સ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઈ. ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ IIM અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી DAIICT અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન IPR પણ અમદાવાદમાં આવેલ છે. અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈની સમકક્ષ બની ગયેલ છે. અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે જે BRTS મેટ્રો તથા AMTSની સુવિધા ધરાવે છે. આપણે હજુ આગળ વાતો કરતા રહીશું મિત્રો. તો સમય થયો છે એક ગીત સાંભળવાનો, તો ચાલો સાંભળીએ.

વેલકમ બેક મિત્રો, અમે અમદાવાદી. તમને ખબર છે કે આપણા અમદાવાદમાં લગભગ 2036માં ઓલિમ્પિક આવી રહ્યું છે. યસ, અમદાવાદ 2036ની ઓલિમ્પિક રમતોના યજમાન બનવા માટે દાવેદારી કરવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારે તૈયારીનું ચોક્કસ આયોજન કર્યું છે. ઓલિમ્પિક ગેમ્સની વિવિધ રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં રાખવાની યોજના છે, જ્યારે દરિયાઈ રમતો માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પસંદગી કરવામાં આવી છે. ઓલિમ્પિક વિલેજ બનાવવા માટે ભારત પાસેની જમીન નક્કી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન અને સમાપન સમારોહ યોજાશે. તો તમારે ટિકિટ બુક કરાવવાની હોય તો એડવાન્સમાં કરાવી દેજો. તમને અમદાવાદના કેટલાક જોવાલાયક સ્થળો વિશેની માહિતી આપું, જેમાં ગાંધી આશ્રમ, સરદાર પટેલ સ્મારક ભવન, કાંકરિયા તળાવ, નગીનાવાડી, હઠીસિંહના દેરા, સાયન્સ સિટી, સીધી સૈયદની જાળી, જુમા મસ્જિદ, ઝુલતા મિનારા, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર, સ્મૃતિ મંદિર, ઘોડાસર, વૈષ્ણોદેવી મંદિર, ભાગવત વિદ્યાપીઠ, વસ્ત્રાપુર તળાવ, કેમ્પ હનુમાન, ભદ્રનો કિલ્લો, ભદ્રકાળી મંદિર, અને એ સિવાય એક મોટું લિસ્ટ છે. તમને ખબર છે કે અમદાવાદનો એક આપણો વિસ્તાર કે જે પોળો, જો પોળમાં તમે ગયા તો કેટલી બધી પોળોના નામ મારે તો યાદ કરવા પણ મુશ્કેલ છે. એમાંથી હું થોડીક પોળોના નામ હું તમને જણાવી શકું છું, કે જેમાં આંબલીની પોળ, ચાંદલાની પોળ, હનુમાનની ખડકી, હનુમાન પોળ, દેસાઈની પોળ, ખત્રી પોળ, ખીજડા શેરી, કડવા શેરી, જેઠાભાઈની પોળ, જાદા ભગતની પોળ, હવેલીની પોળ, ઢાલગરવાડ, દેડકાની પોળ અને બીજી ઘણી, લગભગ 165 એનાથી પણ વધારે બધા પોળોના નામ છે. અમદાવાદ શહેરના આવા ભવ્ય ઇતિહાસને, પ્રાચીન સ્થળોના કારણે 2017માં અમદાવાદને યુનેસ્કો દ્વારા ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં ઘણા બધા પ્રાચીન સ્થળો આવેલા છે. તમે જે પણ હમણાં મેં લિસ્ટ કીધું તમને, કે ભદ્રનો કિલ્લો, ભદ્રકાળી મંદિર, સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, સરખેજના રોજા, કેલિકો મ્યુઝિયમ, માણેક ચોક, રાણીનો હજીરો, સાબરમતી રિવરફ્રન્ટ, તિરુપતિ બાલાજી મંદિર, વિક્રમભાઈ સારાભાઈ સ્પેસ સેન્ટર એટલે કે ઇસરો, ત્રિમંદિર અડાલજ, ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ, લિસ્ટ તો એટલું લાંબુ છે મિત્રો કે સાંભળતા તમને એવું થાય કે જો આમાંથી ચેક કરતા રહો કે તમે ક્યાં ક્યાં ગયા છો અને ક્યાં ક્યાં નથી ગયા. અને જ્યાં નથી ગયા ત્યાં આગળ હવે ઓસ્ટ્રેલિયાથી જો ઇન્ડિયા જવાના હો તો એક લિસ્ટમાં ટીક કરવા માટે થઈને કે આટલી આટલી વસ્તુ મારે, આટલી જગ્યાઓ મારે ફરવાની બાકી છે. તો બીજી હું એક જગ્યા, આપણી અમદાવાદની જે ખ્યાતનામ હોટલ કે જે પતંગ હોટલ કે જે અમદાવાદની શાન કહેવાય, એના વિશે વાત કરીશું. પતંગ હોટલ સત્તાવાર રીતે નીલકંઠ પતંગ ધ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ એ અમદાવાદ ગુજરાત ભારતમાં સ્થિત એક ફરતી રેસ્ટોરન્ટ છે. 1980-1984 દરમિયાન બાંધવામાં આવેલી જમીનથી 221 ફીટ ઊંચી આ રેસ્ટોરન્ટ અમદાવાદનું એક સીમાચિહ્ન ગણવામાં આવે છે. તેની રચના સ્થપતિ હસમુખ પટેલ દ્વારા કરાઈ હતી. રેસ્ટોરન્ટ અને તેની બાજુમાં આવેલ વ્યાપારી ઇમારત ચિનુભાઈ સેન્ટર 1980-84 આશરે 1.25 કરોડના રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યું હતું. પતંગની રચના પક્ષીઓને દાણા ખવડાવવા માટે બાંધવામાં આવતા મિનારા ચબૂતરા દ્વારા પ્રેરિત હતી. 2018માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અનુસાર તે 221 ફીટની ઊંચાઈ ધરાવતી ભારતની પ્રથમ ફરતી હોટેલ હતી. તે 90 મિનિટમાં 360 ડિગ્રીનો ચક્રાવ પૂર્ણ કરે છે. તે સાબરમતી નદીના કિનારે સાબરમતી રિવરફ્રન્ટ નજીક આવેલી છે, જેથી મુલાકાતીઓ જૂના અને નવા શહેરને જોઈ શકે છે. તે એક બુફે રેસ્ટોરન્ટ છે જે ભારતીય, કોન્ટિનેન્ટલ, થાઈ અને ચાઇનીઝ મૂળની 40-45 પ્રકારની શાકાહારી વાનગીઓ પીરસે છે. તે એક પ્રવાસી આકર્ષણ કેન્દ્ર માનવામાં આવે છે. જી હા મિત્રો, પતંગ હોટલ વચ્ચે થોડા ટાઈમ માટે બંધ થઈ ગઈ હતી, પણ હવે એ આપણા માટે ફરીવાર શરૂ થઈ ગઈ છે. તો ચોક્કસ આપણે તેની વિઝિટ લઈ શકીએ છીએ. આપણે હજુ બીજી વાતો કરશું, એ પહેલાં એક ગીત સાંભળીએ

0: for setting up of tax-effective business structures, tax advice, business activity statements, and income tax returns, please contact LSM & Co. Chartered Accountants. Individual tax return fees start from only $77. Conditions apply. You can find them at 212 Prospect Road, Prospect, or call them on 8342 3923. LSM & Co, a sponsor of this program.
1: Thinking about a home loan, car loan, or refinancing in Adelaide? Mortgage Choice's Jags Lakhani is your local mortgage advisor in South Australia, ready to give you expert support that reflects your needs. Need a first home loan, investment, SMSF, personal or construction loan, or even car and business lending? Jags works with over 35 plus lenders, so you get more choice, more flexibility, more care, and more local support. Whether you're buying, refinancing, or need help finding the right loan, Jags is your trusted partner, guiding you with clarity, honesty, and personal attention every step of the way. Call or email Jags Lakhani today for a free consultation. That's 0451956659, or visit mortgagechoice.com.au/jags.lakhani. Unlock the right way forward.
2: A proud sponsor of 103.15 EBI FM.
3: Welcome back, મિત્રો. આપણે વાત કરી રહ્યા છે અમદાવાદ વિશે. અમદાવાદ એ ગુજરાતનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક હૃદય છે, જે તેના પ્રાચીન સ્થાપત્યો, આધુનિક આકર્ષણો અને સમૃદ્ધ વારસા માટે જાણીતું છે. અમદાવાદની મુલાકાત લેવા માટેના કેટલાક સૌથી પ્રખ્યાત સ્થળોની યાદી હું તમને જણાવું છું, જેમાં એક છે સાબરમતી આશ્રમ, મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન જ્યાંથી તેમણે દાંડી યાત્રા શરૂ કરી હતી. અહીં તેમનું મ્યુઝિયમ અને પુસ્તકાલય આવેલું છે. હઠીસિંહ જૈન મંદિર, જે 1848માં બનેલું સફેદ આરસપાળનું આ ખૂબ જ સુંદર અને કારીગરી ધરાવતું મંદિર છે. સીધી સૈયદની જાળી, 16મી સદીમાં બનેલી આ મસ્જિદ તેની પથ્થરમાં કોતરેલી અત્યંત બારીક ટ્રી ઓફ લાઈફ ડિઝાઇન માટે વિશ્વ પ્રસિદ્ધ છે. સરખેજ રોઝા, આ એક ઐતિહાસિક મસ્જિદ અને મકબરો છે, જેની સુંદરતાને કારણે તેને અમદાવાદનું એક્રોપોલિસ પણ કહેવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ, સાબરમતી નદીના કિનારે વિકસાવવામાં આવેલી આ ખૂબ જ સુંદર જગ્યા છે, જ્યાં તમે બેસવા માટેના બગીચા, વોકિંગ ટ્રેક અને બોટિંગની મજા માણી શકો છો. કાંકરિયા તળાવ, આ શહેરનું સૌથી મોટું તળાવ છે. અહીં તમે કાંકરિયા ઝૂ, ટોય ટ્રેન, બલૂન સફારી અને સાંજના સમયે અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણી શકો છો. અટલ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો આ એક અદ્ભુત પેડેસ્ટ્રિયન અને આર્કિટેક્ચરલ બ્રિજ છે. અડાલજની વાવ, અમદાવાદ નજીક આવેલી આ 5 માળની વાવ તેની અદ્ભુત પ્રાચીન કલા અને કોતરણી માટે પ્રખ્યાત છે. લોથલ, અમદાવાદથી આશરે 80 કિલોમીટર દૂર આવેલું આ પ્રાચીન સ્થળ સિંધુ ખીણ સભ્યતાનું એક ઐતિહાસિક બંદર છે. તમે માણેકચોકને તો જાણતા જ હશો. માણેકચોક એ દિવસ દરમિયાન આ એક સોના ચાંદીનું બજાર હોય છે, પરંતુ રાત્રે તે અમદાવાદના સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ખાણીપીણીના માર્કેટમાં ફેરવાઈ જાય છે. તેની વિઝિટ કરવાનું ચોક્કસથી ના ભૂલતા. લો ગાર્ડન, સાંજના સમયે અહીં લાગતું નાઇટ માર્કેટ ગુજરાતના પરંપરાગત કપડાં, ભરતકામ કરેલી વસ્તુઓ અને હેન્ડીક્રાફ્ટની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ સમય છે. તો મિત્રો, આજે મેં તમને અમદાવાદ વિશે થોડી ઘણી માહિતી આપી. આપણે વધુ માહિતી આવતા પ્રોગ્રામમાં સાંભળીશું. તો સમય થયો છે એક ગીતનો, તો સાંભળતા રહો.

ફરી મળીશું. તમે અમને વોટ્સએપ કે મેસેજ કરી શકો છો, અમારો ફેસબુક પેજ આકાશવાણી એડિલેડ જેને લાઈક કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે helloicredelaide@gmail.com. તો તમારા ફીડબેકની રાહ જોઈશું. ફરી મળીશું આવતા પ્રોગ્રામમાં. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. શીતલ પટેલના પ્રણામ.